0: અરે કાકુ, રામ રામ.
1: કાકુ પગે લાગુ.
2: કોણ આર ભાઈ? નવા કોણ આયા? હજુ મેં આવ ધાણી મેં
0: ધાણી મેં તો આવી ગયા. કાકુ ભાઈ, કબુભાઈ નહીં દીકે આજ?
2: કબૂન કોઈ નૂતરું દે નહીં. કોણ હજી આ નેરો થા પડે?
0: ઓય મોતું આટ કઈ ગવાડ.

0: ਮੈਂ ਰਮਿਆ ਉਹ ਗਿੱਲੀ ਡੰਡੋ ਮੂਤੀ ਸਲਾਹ ਕੇ ਤੇ ਮੈਂ ਕਿਹਾ ਕੱਬੂ ਬਾਈ ਕਹਿੰਦੇ ਕਾਕੂ ਕਹਿੰਦੇ ਥੋੜਾ ਪਾਣੀ ਪੀਓ ਚਸ਼ਮਾ ਲਗਾਓ ਦੇਖੋ ਓਲਕ ਮਾਰਾ ਹੱਥ ਵੀ ਹੈ
1: ਕੌਣ ਹੈ
2: ਮੈਂ ਰੇਖਾ ਹੂੰ ਕਾਕੂ ਰਾਮ ਰਾਮ
1: ਰੇਖਾ ਨੇਮੋ ਓਲਗਲੀ ਬੋਲੀ ਓਲਗਲੀ
0: ਮੈਂ ਕਿਉਂ ਚਸ਼ਮਾ ਲਗਾਓ ਜਣ ਦੀ ਕੀ ਤਾਂ ਨੇ ਬੱਚੇ
1: ਦੇਖੋ ਭਾਈ ਦੇਖੋ ਹੈਂਗੋ ਕਾ ਭਾਈ ભાઈ તો હમ કહું હે કે કોઈ હમસાર કર્યા ની વાત નહીં પણ બાવળ આવ્યો લારું કે જાન હુડ અપાડ મે ઢૂકી હે મે અમે નવ તપો હે અર કહાં તે હમ કે ની કો કા કે બો કામ ની હોય હે હું તો કહું ચાર દિન ફસી હે જો કઈ કોઈ કામ કાજ
0: આવડા તાવડા મે પછી હુડ કરનો કાકો લાગે તો દોરો હે ની હો
1: દોરો હે પણ હું જાંદર કે કરતી હોયો
0: જોરદાર કર્યો લાયું મતલબ
1: અરે મેં તો હે હુડ હપાડી કરી આ દુજો કહું ભાઈ રેખા
2: થારે
1: કહું હે જે વિચાર હે કિક રાજ હે જે માલધાણી થે મતો કર્યો અને થારી કોઈ કબુ મિલનો હો એવી હે જે ફિરતી ગિરતી આવી
2: મને તો આપ દોનો મિલનો હો પર આપ મિલ ગયા ઓર
1: હા મિલ ગયા કે કોણ ભાઈ દેખે નેમા
0: હા કાકુ
1: મતીરિયા દુજા લયા ની
0: હા હા
1: મતીરિયા તો બે હે જો કો એ કે કોઈ ઠાડા વેડા લાવ્યો કે નહી આગા ભાઈ આજ મે દેખે કે હે
0: હા કાકુ મતીરા તો બે કબુ ભાઈ ગયા હે ખેત હોડ કરન જણ બે થોડ ઘણા લેર આવે
1: કાકુ મે પડિયા મતીરા બાત કરે
2: બે મતીરા તો ટાઈમ લાગી છે
1: બાઉન ટાઈમ લાગી હાલ કટે મતીરા
0: જણ બજ મતીરા આપ ગરમી મે તો આય જણ મારે
1: લાયોડા પડિયા બે જા
0: અબ કાકુ માર્કેટ મે મિલે જગ તો હુયા લગાયોડા વે
1: ઓય હુયા લગાયોડા ન બે
0: બે ખાવણા અપન બજ નુકસાન કર દે આપણે બુઢા હારણ
1: હુયા કી કો લાગે ને હુયા તો કો હે કોઈ મોટો મતીરો વહે નહી ઉમે જરૂર હે નહી ધરતી માં પડ્યો મતીરો વહે ઉને કહું હે નીચે લીલી ટાંકી વહે બોલાવ
0: બોલાવા નહી
1: લાપરા મેં તો કોઈ હે જો ચીઝ બુત લાવો નહી ખાવનાળી કોઈ ફરૂટ તો ઉને બીજો દો તો રાત હે બીજોડે રહી બાલટી મેં કચબા માં જહેર હોય છે કોઈ આગો પાણી ખસ જાય જગભાઈ હે જો કાળીબેરી ફિરતા કાળીબેરી ફિરતા ભાઈ મેં કઈ બેતા કોઈ રમાસામાં હોયા કંટ્રોલ કર્યા બાકી કઉટ કઈ હોય તાવડો પડે જો એકદમ કરજો નહી કે ભાઈ કઉટ બેતા બેતા ને કઉટ કઈ હોય હે જગભાઈ જાણકાર હે
0: ત્યાગન
1: કે બલિદાન રો આ જો તહેવાર હે કઈ દે કે ભાઈ કે ઇસ્લામ ધર્મ મે હે જો કહે કે આજ કુરબાની દીધી છે હા કહે કે કોઈ ધર્મ રો કોઈ ને કોઈ હે જો આગીવાણ હોયા ઠીક હે ને ચાહે ભલે કોઈ ધર્મ બહુ ધર્મ ને આગીવાણ હાજ માર્ગ બતાયો તો કે મોહમ્મદ સાહેબ સલ્યા અલ્લાહ હા બને કોઈ કોઈ કે કોની કે કુદરત રો હપનો આવ્યો અને કે ભાઈ થારે હે હું પ્યારી પ્યારી ચીજ હે બા મારે નામ માં તો કુરબાન કર માલિક કયો
0: હે
1: જદ ભાઈ મેં દેખ્યો ભાઈ પ્યારી પ્યારી ચીજ મારી હે હું કી હે તો અમારો હેજુ બેટો હો બો બેટો ભાઈ દેખે બેટો બેટી પતર પ્યારો કોણ વે તો બે નામ તો હું કટકી ભૂલ ગો ભાઈ કે ઇબ્રાહીમ હો ઉઠાની વાને લીજા અને કે નહીં કે માલિક ને નામ માં તો બે કુરબાની દેવ ને વાત જીવી આ કે આમ બાંધન કર્યો નહીં જેતે ફરિશ્તા આયા ને પછી હેજુ કહે ભાઈ બે બારો હેજુ કહે નહીં હાથ ડબ્બીઓ ખોલી નીચે જીવ આ ક્યાં ખોલી કે છોરો તો ખાને ઉભો ને ઊંઠોડ માં તો કોઈ હેજુ કહો બકરો ગેઠો આઈ ગયો ઉર્દી નું કઈ હે ભાઈ દેખો કે હેજુ કુરબાની તમા મનાઈ છે
0: ચમત્કાર હોય
1: हाँ बे भाई देखे हैंग थोड़ बे।

0: અને હી પડે તો હેંગ વાતી પડે
1: હા બો કઈ મત અબરે કેવો તો મેં બાબા મોકળો ઢકણી મેં ઢોકળો ગાવા તો આય કઈ
0: હા બે ભાઈ દેખે હેંગ થેટું બડેરા જગા કે ની ગીતરા કોઈ બારા કોઈ નામ તો હે કોની કુણ લખ્યા ને કુણ કર્યા પણ બે ગીતરા થેટું હજુ ગઈ જ હે ઓર મેરી વાત મોટી હે નામ વાલી કોઈ વો પડા હે
1: મુબારકબાદ
0: હેંગા નહીં
1: હેંગા નહીં

0: ગોડર માતું કરાય, ગોડર કટાયો ઘેર. હા સૌ ટાણું ધકે રામ રામ.
1: કાકુ ને રેખાભાઈ ને ઘણા ઘણા રામ રામ ને ખમા ગણી ને પગે લાગના હતા.
2: રામ રામ રામ રામ.
0: પહેલી રોણ જળ હરે, બીજો બોબોતર ખાય, ત્રીજો રોણ તીણ ખાય, ચોથી સમંદર જાય. કઉ મુતબળે છોટો તો એક વે કુંગચિયો, અને કુંગચિયો કુંગચિયો અને એક વે ચુંગચિયો. ચુંગચિયો લો કોઈ એનો ટાબર વે ઘડી ઘડી ને હાંસલ દેવો પડે. હું સારી આચરણ ઈદ દિન પહેલે પવડીએ હા પર બકાન કરિક મામી જાણો હે જો જાપ રે હું મંડો રાજ છે કરે ક્યુ કોણ દેખો ભાઈ દેખો મિનક મિનક રે કામ આવે કોઈ છાતી માં લઈને જા કોની
1: તીજે
0: પૌડીએ માડી આખો ભજન હુણાવો ભજન હુણાવો ભાઈ.
1: મારા હરિયારે બનરા સુબટિયા થને રામ મિલે તો કઈ જરે, થને રામ મિલે તો કઈ જરે, થને શ્યામ મિલે તો કઈ જરે. મારા હરિયારે બનરા સુબટિયા થને રામ મિલે તો.
0: વાહ ભાઈ વાહ, કે હું કઈ હાજી ફાલ્ગુન હમસાર કર દેવા ભાઈ મિલગા. ઠીક હે, ધન્યવાદ હે, ધન્યવાદ હે, રામ રામ રામ રામ. ઓ આ બરાળ અનુરાકો ભાઈ નહીં બોલી છે તો કે કોની. રામ રામ રામ રામ. રામ રામ.
3: નમસ્કાર સાહેબ.
0: ઓ હો હો ભાઈ મારે મિત્ર આયા હે જો કો તાજ મોહમ્મદ ઈદ મુબારક હો.
3: ખેર મુબારક સાહેબ સબોને પૂરોને આપને
0: નમસ્કાર પ્રોગ્રામ સમજ માં આવી ના રેખા અને હું આપ કાકુ બીજું કી હાલ વાલે તાજ મોહમ્મદજી.
3: ઠીક હે સાહેબ, આપની માલકની મહેરબાની
0: હે. માલકની મહેરબાની ઘણી રહી. લીલા લહેર હોય અમે
3: હંમેશા વા રમા સમા કરને વાસ્તે નવે દિન રે વાસ્તે.
0: વાહ સા વાહ, કી કોન દિની બાદ હેંગા કને તારી મુબારકબાદ ભૂગી અર કિસનો રાજી હોગો. રામ રામ રામ રામ. આ કોણ ખોટ માળ હે કરે ભાઈ લેણ ખોટમાળ ઉગી તારે કોણ. રામ રામ. આદે એ યુ ખોટમાળ હવે. અરે ભાઈ કઈ કરના ને કી કર કાજ ના. એ
2: એ ગીપરા
0: એ તારે ટાવર કપડે કોની. રામ રામ. એલ અમે કે કોઈ ભાઈશાણ આજ નવે દી ની કી કોઈ એડો કે કે મિસ કરી કો કરે. રામ રામ.
3: ઓ કાકુ ના ભાઈશાનો.
0: ઓ હો રામ રામ
2: રામ રામ રામ રામ. કોણ બોલે સા?
0: ઉજળમ બોલે હે.
2: ઉજળમ
0: હા. ઓર માટી તાવડો કેડો તપે હે થારે?
4: આવડો કાકુ જો

0: બોલો તો પછી ભાઈ તાર મન વેજું કરો. રામ રામ જીવતા રહો, જીમતા રહો ભાઈઓ.
1: એક
0: વે ગુડ અને એક વે લુડ.
1: ગુડ તો જો ખાવનાળ બિન ગુડ કે કાકુ નીચો હોગે કોઈ ચીજ ઉઠા બિન કે લુડ નો.
0: બાદ મેં તો કહે દઉં કે ભાઈ કિની આવાદર છોકો કરનો ભાઈ લુણ પ્રોન કરનો. ઠીક ઠીક ઠીક. પહેલે પૌડીએ સેટ ગામે દૂજે પૌડીએ કે ચંદન રી ચીમટી ભલી ગાડો ભરો ભલો ને કાટ. સમજદાર તો એક ભલો ને મૂર્ખ ભલા ને સાઠ.